0: लक्ष्मी ननायु मतम पुनमक तनु शिवियु संसार दे लेरी बम्मा रूप मपांग ईसा ईशु थवाई पानु पुनमक ननायगी नाक तक सखी के दबा सखी सनु इमाने दी नशा उठा रोक की गनु मंत्री सु वजरो इनि थौ सु पाम जदे नचा न पाम जबदी इमा ही थौ जाल दनु इमा ही कृपा दे की अस वो शांत उग नंब कया से अंत लेर थौ दा जगे ने लक्ष्मी माई गे मा
1: कनु वा वो अयु सि द लक्ष्मी फजा तो बिरो सिबो
0: आइ थेंबो नाइ खुरम बिनि ने
1: ओ मामा
0: नाइ खो वा हंगे
1: कम पाउनो
0: नंसु पाउ फतब यांग ताई को
1: कई फो
0: नन लमनाई दगी साथी यमा भरा लौदी हाइन तारी मसु वसु मरो
1: कुम नि यजन बिर खेदा
0: करी बिनो नन साथी दिदा भरा लौदी बा हां हंगल हंदा नो मदे पा अहुम थामरि दिकया नो
1: सचे दु मदे नन फिर थासे बने तसे नरा बगा एकु बाई रो मसि मसने पि सोबिता से आइ भरा लमन बया दब करी गु मरी मलाई नजर
0: करी करी गु मरी मा
1: ओके हरि बि मसे मतो फजर बि लिसा बि असि गु नम तदि बरागी हिसाब नीति ने तौबियो नि दाउ दाउ ले सो थौ ब्र कैनो मागी बरा दु पुबो लंगा एरु मने जर के माम
0: ए बुदु नंगे दु पुबो नु सिनेरि बे हाइबे दो हाउ जिकि मतम दे नु सिनेबा सिंग दु मम ला सुक वां खल जो मतम मसि दे पु नंग गु मने ले सा बि दु दा मिये नत बि येन गु या ब्रो
1: ए कले ते गाम तो ओ जरो दा पखर नैने सो कंडे तो ये दिने सुले सा बि अम फाउ बे फिरे तो मन नुन दबा तरी बु कले दे नुने ऐ मले बसी कंडक्टर से इगो जरो ग ऐ तो छरे गे
0: ऐ कना नो थोंगा म चंगल इबी असिना
1: ए नो ऐ न नै जबी सी दने आ लाली बसी सी ले बा लेनी
0: ओ ओ ओ सेंट्रल ममगी हाई बदो
1: ओई ममो ऐ से ए इसे ले लिनी रो
2: या रे दैबो
1: ऐ इसे
2: इबो
1: सब हेसे द पमल
2: या या हे बो
1: पिता सोंग दे
0: इबी मा चलो चलो विवेक मा
1: इसे ना इसे ना है बाबा फम दो एकुकी माओं दाई नहाउ दोक्षा करे बनी इसे
0: ओ ना नंग ना है बदुपु विवेक मगीरो
1: ओ माने मा मामो
0: तू चार थक्की देने थे बों चार छः मुझे चार चार छः मुझे
1: आ पने इसे ऐसा लोंजे रुकी
2: या है देखो इसे चार थाने दे लो लो रनु दा
0: विवेक मना है बाबू लुपा कया मुक नो
2: लिसिंग अनिरंग दने खुराई बुआ
0: खुराई बुआ इमा अदु हाकना लोजेद्री इशु भक्ति पुमिंग लुप्जब सिदा मीना अहल की वाखल हे पुबीरे ताइबुओ हाइर फाउबदा
2: अदु आई सेल सिदा दे
0: सोइदन आइन खोनगनी नंगी आवा बवारी खुदि मक आइन लोइन थेंबु नमसु इबोहुल की मशीन दगी तारे वारी द ताबदा आइन नंगु नुसी
2: होय खुराय मोय गिलाय फबन
0: आवाबा नंगलाबा खुदोंग थिरबा तारो मिवै कयागी पुंसी आ नमा तेंग पांग्रे इबी मगी खुदोंग थिबदा आइले पीबा याबा तेंग पांग कया पीबदा नतना असिय पमरी थमनसी
2: असिय प करम मरी
0: आयाक सुलाय बक थिरबनी सना लुपाना आइ अनि मबु थुंगन बंगमद्री अदिन लैबाक लै आइ अरोन ब समलेंदा मिकुप अमतदि अहिंगि लैरांग थाबलैकुम सायोलो मंगि सायोन साथेकता आइ थमय पेनजगे असित अवान था लोइरगा हौरक पनुंग लेनु छितकुम मनु मतम चादन हौरक लिब पुमिंग सौम से नंग नाम त फाथबियु नंग पाम ब लुपा आइन पिगनि आइन नंग लुपा पिगनि नत्र ग अफु गुम सिगा नंग न एगी वा लिब युंबु रुम गिनगि तान बन छे लोबियु सना लुपा संपत्ति खुदि म नंग न फम ब
2: सुबो है से तार बुरे एने लाइस
0: करीनो वा मसे अमत नंद्रिबा नंगि अपा मसेन थम आइन पिगनि तौबदति आइगि वाहंगि पाखुम पिउ लैबाखले इशि चक्रमालेनि हे करै सखि बुझानोने नो मावबर कैनो चलकि काम त आयम दिने जे तुमि नदुम ठोखरे रे ओदो पिनि दको
2: हाइन खिबन मित अदोदि सेलो वदि सोइदन गा के मनुंग दला लने कथा दि सेनो एनो जिक पी गदो रि बपिसास सिंथा मसिगि मतांग दे पानु पागिना कोंग छु यो हनिंग दे वफम सि महाल ताहा गनु गा खिरो हदबो कइन खुंगर ब पा खुम सि बु कहिन न
0: इसे इसे
2: इमो
0: इसे
2: नाला रे बोले
0: ओय इसे
2: नाला सिदा फमरा
0: यारे इसे यारे यारे ए आई पंखु इजु कुइरा रोय वर्कशॉप द गाइस सेम होरी
2: 이노 남은 자 토로 뽑어.
0: 그 시르티도 이제 나랑 시에게 신마도 보다 아이 농아이 만들어드나 시엘 그렇지지 할 뿐이 시엘 들어오셨나요?
2: 이부할
0: 시엘
2: 뭔디 그다이데 길로 빠는 와서 양바시디
0: 시엘 아이나 뱅타 신품 그렇게 둥친보다 아다 시에게 와보도 우보다 이 나랑 농아이 만들어드나 독서를 보다 시엘
2: 이부할
0: 시엘
2: 난 이제 이다 막다마 땀보나 막다고 하비래
0: 시엘
2: 이부하기라 말세 이제는 그람마 맞담다 생방한간 이부어
0: 아주 나 하기도 보냈더니 이제
2: 아주 이제서 와봐 칼마 가이리 파락라가니다.
0: 이제
2: 영호에 나나노 봐도 순이야. 마하기 트레이닝 맞다 물어야 되나 토락리.
0: 살아봐.
2: 굳이 살가하기 타보가 막 깐났다 나리.
0: 마음을 이러네 이제.
2: 마마 하나 보고 내려니 하이드는 하월이자 토키바.
0: 아이고 그냥 그래 토키바 이제.
2: 고이들이 마학등하리. 아주 뭐야.
0: 이제
2: 이제로 봐 코에 눈치 잘하는 행위나시.
0: 이제
2: 이제 순이야. 야나 라이브 티레비. 나하기 나나노 봐 살아기다 막다. 이제 나타나 마하기는 해볼까 나 술래이트래도.
0: 이제
2: 마학 봄이 아마 오해는 아버 생각보다 나는 이제 얘기 땡까야 빵비리 나는 이제 얘기 담고 또 와비를 볼까야기 와리 이제는 내 과기만 판단이 뛰는 리드는 다 할라바니 와리 이제 다보다 아기 반호 바사르나 북제를 파자바 마야 한 번만 방자리 해야 될까 야기 맞대 가라앉아
0: 그니 독터 사르프 아기 이나오이나 방자바 아도가 이제 다이나 이제 그거 방자바 이제 마세 마시 나나오기 과이 되게 빈부 오시라 버리세요.
2: 아니 뭐하라? 난 이제 이 와리세 문나 따고.
0: 하이비 오시.
2: 마시 이 소마즈다. 이제 이 나오나 이 부러이 버 가이나라 비 누피.
0: 이제.
2: 힘바게 람비들라 목나라 밤이 삭. 아이나 이게 분시부 마사 강나 짜짜이도.
0: 이제.
2: 아도고. 민옥자오 소마즈니. 바드나 한길레진 마빠이나 이게 분시 땀나 빠이실라.
0: 이제.
2: 후지기 마땀나 마 부러이 버라이 드라비 마우나 하마기 마탐다. 나부님 와라 땅함다 번 타카야나 옌립미에 아이숙항이 낭숙항을 많이 되고
0: 할시
2: 마살 마세마데 옌비 밤톡범이에 나도기 와마다 마코네 라이브 TV 가야기 뿐시부 라이프 TV 오헬 아시곰바 마시기 소마자 시다이기 뻔한 바이브 할부 아이네 타갑다는데 아이네 타갑다는데 낭부디 양양 뽑기 마케기 라로미 마이 벤치나 주네 마자다 마자고는 눈시나 소네 되고 하버디
0: 이세 마야미 마팔르기 아이나 힘든가 무슨 이번에 이제
2: 아도 말레야 바스키 마포 비도 마하졸 신자우 파이바 미상니 하이드나 마하나 나빤글레나 아이 팜다 나노 보하이에도디
0: 크리
2: 아이
0: 마하졸 비도기 나팔 와이
2: 다도 도로 와크리
0: 이제
2: 아르르 마하키 와이르 따라가 미코빠도다 마하키 뿐 시부 마삭캉 바이 나오키
0: 이제
2: 노데이나 마하기 마망드는 삐토를 냅드나 와이야도기 아이 남은 처이들어 콩키가니 수월들어 강한가니 야이 배꼽부비 야노원 미래 빵이디 보타 상기래 랑나떼 흉내나보기 란팜드는 삐토를 냅서분을 삐니 아도 부이부할 이제는 마하기 통진들 냅드봐 뿐나마 까세행나 이제이 이란
0: 나도 이제
2: 뿐나마 의이란
0: 마누 위세일까리 하락보기에
2: 와이도 아무도 마시에 비해 만아픈 치기를 톡박담 톡박한 노래도 보아해
0: 시
2: 나도 그 마시기 소마스 행리 비 맛보고 이거 가는 비 느끼 그야 하기 맛본 내 대수고 말하여서 딱딱한 여름 눈물이 되고
0: 비둘 마셔 그래 이노 그래 이노 능력 미부 아숙한 터네 행리 봐 보이 너무대 있는 능기 남자 부장님 못해 시인 할부 아픈 마시들한테 지금 와품 까야까야 아이 나고 무슨 까야를 큰 따가버니 닝마카이 비까야는 마기 아론도 통진들랬더니 닝마카이는 신태부 비랑 비랑 신기들이 말하고도 이제 아이 큰일이 이제
2: 마기 아론도 통진들랬더나 신태란 답비라
0: 이제 바래 나 시디 아이 오자르기 이제
2: 뭐하래
0: 너 이제 하잉이 혹시 그런 건 우리나라시 아니나 이제 이기도 먹다 라고마다 카라 까나가더라 해드나 보세 카라수 라고가 탐자르마 보니 아도 이제 하영세 비오시기 바킹들 레비라모 아도 이제 소비하되 아이 무슨 썰게 보이세
2: 파래 여로 여로 이뻐 하나 썰게 하람 아도 나나오는 바라 이거 맞단다 우딴다 라고 거이 붕어
0: 어 이제
2: 내가 파미나 되나 와리 왔다 잘해라 코코
0: 어 이제
2: 이보할가 이거 가리수 통하되 마하노 말아야 아바스키 드라이버라니 마하기 생일라바 타모이기 셀통이나 아이나 마부이 뽀아마니 하이나 칼리 마하가 이거 판매나드나 와누마이기 와이가야 사미나바 오르가나 민옥자오 소마자시나 낫다고 하걸가야 칸누나 가려나르키 농마 이제 사마방 나이 뭔다 하기 이비마 빡한 무사 시부는 나쁜 소문 얘기숨이 그래 와 못 파바노 마귀 와 얘들 나이 내가 해야 돼 똑같자기마 농무대는 소마 사시다 이부한가 이거 내내 이베 찔리 파워 이베기 찔라 세마 얘 라는 강한가니 소이들의 강한가.